0: અમારા હમસફર દોસ્તો આપણો સમાજ કાર્યક્રમ રે માયને રેડિયો મધુબનને સુનવાવાલા સગલા શ્રોતાઓને કેસી જિનગરરા ઘણા ઘણા રામ રામ ઘણી ખમ્મા અને જય માતા દી. આપ સુન રહ્યા હો બ્રહ્મા કુમારી રો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો મધુબન ફ્રમ સુનતારો મુસ્કરાતારો. શ્રોતા બંધુ અન કાર્યક્રમ રે માયને આપો સમાજ રમાય ફેલ્યોડી કૃતિઓ રે બારા મેં બાત કરો હું અને અલાવા આપણે ભારત દેશ મેં કઈ જાતિઓ વે હે વન બારા મેં આપો સમાજ રા લોકોથી બાત કરો હું ઓર કન સમાજ મેં કેરા રીતિ રિવાજ હે વન બારા મેં આપો જાણકારી લો હું ઓર એક ટોપિક આપણે અન શો મેં વરે હે કે આપણે જો સમાજ મેં બુજુર્ગ વે હે વણોરા પડાવ જિંદગી રા તજુર્બા તો વન ટોપિક રો નામ હે તજુર્બા ડોકરા મીનખોરા. તો આજ આપો આબુ રોડ મેં અપનાગર કોલોની મેં એક પ્રજાપતિ સમાજ રા બંધુ હે મોહનલાલજી કુમાવત વણોતી આપો આજ અણોરા જીવન રા પડાવ રે બારામાં વાત કરી હું કે અણોરા જો બચપનથી લેન આજ તક રો સફર. તો સૌથી પહેલાં આપણે મહેમાન રો પરિચય લો હું તો પરિચયથી પહેલાં અણોરો રેડિયો મધુબનનું સ્વાગત કરો હું. તો મોહનલાલજી આપરો રેડિયો મધુબનનું સ્વાગત હે.
1: રામ રામ સગલા સુનવાવાળા જો ભાઈ લોગે સબ સમાજના લોકોને મારા પ્રણામ.
0: શ્રોતા બંધુઓ આપણે મહેમાન મોહનજ કુમાવત હે આપ સબને રોમ રોમ ક્યા હે તો આપણે તરફથી બી અણોને રોમ રોમ હે ઓર રેડિયો મધુબન રે તરફથી બી રોમ રોમ હે.
1: રામ રામ સાહેબ રામ રામ.
0: તો અમે આપણે મહેમાન રો પરિચય લેવા જાવ રહ્યા હા. તો મોહનજી હું આપને પૂછું હું કે આપ વર્તમાનમાં કટે રહો આપ?
1: હું પંચાયત સમિતિ બીડીઓ ઓફિસ રે પાતી અપનાગર કોલોની મેં રહું હું.
0: આપ અટે આબુ રોડ મેં કતરા સાલ થી રહેવા રહ્યા અટે?
1: લગભગ હોરે સાલ હુઆ મને અટે રહેતો રહેતો
0: જી. હા ચલો સોલે સાલ હુઆ. અનથી પહેલા આપ કટે રહેતા?
1: અણેથી પહેલા મારો જો મૂળ ઐતિહાસિક જો દેવનગરી હે ધાર્મિક ને ઐતિહાસિક જો નગર હે રોયડા ગામ જો સુરત જિલ્લા રો સૌથી મોટો ગામ હે વણે રોયડા રે માય મો રહો
0: જી. નેટિવ પ્લેસ હોય છે આપરો?
1: હા મારો બાપ દાદા બીજા હરાઈ જત રહી હે એ સબ રોયડા માં રહ્યા હે
0: જી. ચલો ઠીક હે. આપ બતાવો આપ વર્તમાન મે કરો કાર્ય?
1: મો જો શિક્ષક જો પેશાથી રિટાયર્ડ હુઆ હું
0: જી
1: ને વર્તમાન મે મો ઘરે પોતારો જો જીવન યાપન કરી રહ્યો હું ને જો જીવન રા મૂળ જો લક્ષ્ય હે જો મેં જીવન રા મેં નિર્ધારિત કીધા તા ઓનું મો વિશ્લેષણ કરો હો કે મેં કતરે ઉપલબ્ધિ પ્રાપ્ત કી દે.
0: ચલો આપ બતાયા કે આપ અમે શિક્ષા વિભાગથી સેવાનિવૃત્ત હુઆ હો ઓર અમે આપ ઘરે જ બેઠા હો ઠીક હે. અમે આપરે બચપન રે તરફ પ્લેન જાઉં હું કે આપ બતાવો આપરો બચપન કેરો બીત્યો?
1: મારે જન્મભૂમિ તો સિરોઈ હે
0: જી.
1: મારે નનિયાલ હે સિરોઈ મો બટે જન્મ લીધો ને લગભગ પોસ વર્ષ તક મો સિરોઈ જ રહ્યો
0: જી.
1: મારા માતાજી ને મારા પિતાજી વન ટાઈમ રા જો બટે કોમકાજ કારીગર હતા
0: જી.
1: તો બટે કોમ કરતા તો મને હિસાબથી મેં બટે જ રહેતા
0: જી.
1: ને બાલ મંદિર મેં મને માટે જો હે પ્રવેશ દેરાવ્યો હતો
0: જી.
1: વન ટાઈમ રા અપાસરા હાલતા તો વન ટાઈમ રા શરીર માય બે પ્રસિદ્ધ અપાસરા હતા
0: જી.
1: ખોડા અપાડો
0: જી
1: અને ઢેબા અપાડો.
0: અચ્છા.
1: તો ઉણે અપાસરા રમાય ખોડા અપાડા મેં મને ભરતી કરાવ્યો
0: જી.
1: ને મેં જો હે બેસિક જો શિક્ષારું જ્ઞાન હે
0: જી
1: વો અપાસરા મેં લીધું.
0: તો આપ જો પડે કીધી આપ કોરિયા ભાઈ મને બાલ મંદિરમાં બેઠાયા તો વો ક્યો સાલ તો?
1: વો 1959 જો વર્ષ રમાય મો જો હે બટે ભણ્યા
0: બાલ મંદિર બેરાયા આપને તો વન ટાઈમ જે કણ આજકાલ સરકારી સ્કૂલમાં તો 5 સાલ પહેલાંની ગાલતા ઓર પ્રાઇવેટ સ્કૂલમાં 2.5 સાલમાં ગાલે તો વન ટાઈમ બી એરા કોઈ નિયમ તા સ્કૂલમાં આપને ગાલીએ જ્યારે?
1: હા બિલકુલ તા નિયમ તા. તો ચૂંકિ મારે મોમોસા એ જે અધ્યાપક તા તો મને જો હે મને જો 3 સાલથી અપાસરા મેં મને પ્રવેશ દેરાવ્યો તો મન દરમિયાન એક એરી ઘટના ઘટી કે મને અપાસરાથી જો હે ઉડનો પડ્યો. તો વણમાં કહે કે એક દાડી જો વધિયોરા એક જો મહાત્મા હતા ને માતા મેં ગોલ ટોપી પહેરતા ને સફેદ પૂરો ધબ્બો પહેરતા તો વણન ડેગેન મો ખૂબ બીતો કેમકે મેં હાથમાં સરોતો રાખતા હુપારી કાઢવાનો. તો મને કહેતા એરા के जो बच्चा नहीं बनवा जाता ने ने जो वे करे और बदमाशी करे तो उन्होंने नाक काटेगे। हाँ तो मैं जो है बोटे स्कूल जाओ बंद की दो।
2: अच्छा।
1: तो मारा मामो जी मैंने पूछियो कि तू नहीं की जाता, पहला तो जाता ना मैं नहीं की जाता। तो मैं केवल ढुको कि भाई बोटे एक नाक कापनी और यह है अने हिसाब से मैं जो है नहीं जाता। पस मारा मामो सा मैंने पाती लेन गा ने उन्होंने कियो कि ना बेटा तो मैं सुपारी काटवा रो है ને હું પેલા જો જતો તો ઈસલે ટાળી રાખીને જતો ઈયો કે ના મન ભારે નહીં ને મારો નાક નહીં કાઢે ને પછી ઉણોરે આશીર્વાદ મન દીધો મારે હાથ ફેર્યો માતા માથે મારે કોપીથી ઉણોરે ચડાવણા વાસ્તે અખબાર દીધો ને મને બે ચોકલેટ દીધી ઉણને બાજુમાં ભણવા જવા ટૂંકો
2: મતલબ આપણો કહેણો હે કે જેન ટાઈમ સિરોઈમાં આપણે પિતાજી આપને બાલ મંદિરમાં ઉપાસરા હાલતા તો ઉપાસરા જૈન સંપ્રદાય રહેતા કે કણતા મતલબ એક કણે
1: એ આપણે હિન્દુ સંપ્રદાય રહે ઉપાસરા હતા હિન્દુ સંપ્રદાયમાં બે ઉપાસરા હાલતા બે એક વૈષ્ણવ જો ખોડા પાડો લારતા વે શ્રીરામજી વે વૈષ્ણવ હતા ને એક જો ઢેવા પાડો લારતા વે વિષ્ણુ પ્રસાદજી હતા વે વે બ્રાહ્મણ હતા બે જો હે વે લારતા
2: તો વન ટાઈમ મતલબ સ્કૂલમાં માર સાહેબ ભણાઈ નહીં ખરાબતા કા
1: હો તો સ્કૂલ મેં પ્રવેશ રે પહેલા રે આ મતલબ જો વિદ્યા પ્રાપ્તિ રો એ સાધન તો વન ટાઈમ રો અપાસરા પછી મને બાલ વિદ્યા મંદિર મેં બટે એડમિશન 1960 મેં એડમિશન કરાવી હો
2: ચલો આપણો કહેણો હે કે જ્યારે આપ સ્કૂલ બાલ વિદ્યા મંદિર મેં ગાલિયા ભણવા ગયા તો આપને લાગો કે મારા જ બેટા હે કે તો હાથમાં તો રાખતા સુપારી કાપવા વાસ્તે સરો તો રાખતા આપણે લાગો કે મારો કે નાક નહીં કાપે તેનથી આપ ડેરેન્ટ પાસે ઘરે આવ્યા કે મારે તો નહીં જાણો કે નાક કાપણીએ બેઠો બેઠેજો તો પછી એવા ડર તો આપણે મોમાજી ખોલી અને વનને બાદમાં આપ પઢાઈ ચાલુ કીધી તો આપ બતાવો કે ચલો આટલી વાત આપ તો બતાવી હે તમે આપણે પરિવારમાં આપ કતરા ભાઈ બહેન હતા
1: મૂળરૂપથી જો મારે જન્મ ભૂરા પૂરી કરીબને 5 સાલ બાદ મારે એક બેન જન્મ લીધો ઉણને બાદ કરીબને 5 સાલ બાદ નહીં 6 સાલ બાદ લગભગ મારે એક છોટો ભાઈ હુઓ કૈલાશ ઉણને બાદ જો એક વરે ભાઈ હુઓ મહેન્દ્ર ઉણને બાદ બે બહેનો હુઈ હેમલતા અને મીનાક્ષી એ કરીને મેં 3 ભાઈ ને 3 બહેનો
2: 6 ભાઈ બહેન તા તો આપ બતાવો કે ઘરમાં હેંગ લડતા ઝઘડતા એરો માહોલ તો રહ્યો હોય ઘરમાં
1: મતલબ સૌથી મોટો ઘરમાં મો તો તો પરિવારમાં હરેક પ્રકારની જો એ જિમ્મેવારી મારા કંધો માથે હતી કે હું જો હે ભાઈ બહેનો સ્કૂલ હાથી લઈને જવા ઉણને બાદ તો મેં શ્રીથી અટે રોયડા આવ્યા ને રોયડા અટે જો હે સબને મેં બારી બારીથી પ્રવેશ દેરાવ્યો મતલબ અંતરાલ અતરો વેગો કે હું શિક્ષક બન્યો જે સિર્ફ એક મારે બેન મારેથી જો 5 સાલ મોટી હતી વા વધારે નહીં ભણે ગઈ વણે જો હે પડાય જલ્દી છોડીએ રે વા મારે જો હે કોમમાં હાથ બટાવણા ઢૂકે ને બાકી જો હે સબ ભાઈ બહેનો મેં જો મારા પોતાના હાથથી પહેલી ક્લાસથી ભણાવી આ
2: આપ કદી જીત તો નહીં કીધી કે મમ્મી પપ્પાને કે ભાઈ કે હું સ્કૂલ નહીં જાઉં અને એની બાઈ તો નહીં કે પકડીને મારી આવ્યા કે નહીં ભણવા જાય કે હો તો મારા મોન કે
1: ના એ નહીં મારે પરિવારમાં મારે કહે કે જો પ્રવેશ હોય ને તો મારે નનિયાલ મેં જો હોઈ ભણમાં હું એરા માહોલમાં રહીને આવ્યો કે વટે પઢાઈ રહીશ માહોલ તો ઉલટા અટે રોઈડામાં આવ્યો તો એ લોક ભણવા જવા પ્રતિ જો એ અતરો રુઝાન બચ્ચરો નહીં તો જો હું અતરો સાફ સુથરો સફાઈથી મતલબ સ્કૂલ જાય મારા માતાજી એને બડો અચ્છા તરીકાથી મને સાફ સુથરો તૈયાર કરીને ને બૂટ ને બીજોને પહેરાવીને વન ટાઈમરો બૂટ મારે ખ્યાલે હું જ સ્કૂલમાં પહેરીને જતો મતલબ મારા માતાજી ને એકદમ મારા જો સફેદ કપડાના બીજાના અંડંગથી આ પેન્ટ પહેરીને જતા મેં વન ટાઈમરો પેન્ટનો રિવાજ નહીં તો આ પેન્ટ પહેરીને જતા તો અત્રો એ ટીપટોપ જો હે મને ને મારે ઓકોમ કાજલ ગાલતી મારે માં હંમેશા તો મોટા સ્કૂલમાં જતો હતો એ બેનજી ને મારસાબ ને બીજાને કહેતા કે ઓ છોરો કણો રહે ઓ મતલબ અત્રો એ વ્યવસ્થિત આવે ને ઓકોમ કાજલ ને બીજાને લગાડા એને કણો રહે કે હાલાકી મારો પરિવાર બહુ મધ્યમ પિછડા વર્ગમાં હે જો મારે પિતાજી રેતરે આમદની નહીતી વન ટાઈમ રે ને બડી મુશ્કેલથી વે જો હે પોતારો ગુજારો લારતા હાલાકી બહુ ઉત્કૃષ્ટ શ્રેણીના કારીગર હતા પણ વન ટાઈમ રાત્રે મજૂરી નહીતી
2: ઇન્કમ નહીતી
1: હા તો ઘરનો આગો 6 મનકોરો પ્રવેશ 8 મનકોરો પ્રવેશ કરવાનો બહુ મુશ્કેલ કામ હતો
2: चलो आप बताओ कि भाई के आपके पिताजी तो एक कारीगर था, तो आपने आगे अच्छी पढ़ाई करने वास्ते प्रेरणा कंती मिली?
1: देखो मैंने हमारे पिताजी मंदिर और बहुत अच्छा कारीगर था
2: जी।
1: तो मैंने हाथी लेन गया गुजरात में
2: जी।
1: मेरे पिताजी पूरा जीवन काल में लगभग 40 जो मंदिर बनाविया
2: अच्छा।
1: 40 मंदिरों में थी करीबन 6 मंदिर तो बनाविया अपने राजस्थान में
2: हाँ।
1: बाकी जो है करीबन 34 मंदिर है
2: अच्छा।
1: जो गुजरात में बनाविया
2: अच्छा।
1: बहुत उत्कृष्ट कारीगर था। तो मुई बना रहे हाथी हाथी
2: गोटे
1: मजूरी करवा गियो। मैंने देखो वन टाइम रो थ्रो वो नहीं तो
2: छुट्टियों
1: में जाता हूँ। दसवीं में बनता तो दसवीं री परीक्षा देन गो तो बोर्ड री परीक्षा देन वोटे गियो। तो वे ईटो जो गुंबजरी ईटो घड़वा मैंने बिरावियो तो प्रैक्टिस तो थी नहीं थी
2: अच्छा।
1: तो जियो हाथ में ईट लेन ने मुँह जो लेलो वे ने वने थी काटवा डूगो तो वह चोट सीधी पड़ी अंगूठा रमाते तो अंगूठो लोग लुहान वे गो एकदम। तो वन टाइम रो जो है पौड़ी रे ड्रम में घालेन ने एकदम ये वटे फड़े गो। पसे वे जी मजूर बीजा भारी आ गए अरे अरे मोहन भाई रे तो वागी हो गए। तो वे जो मन पकड़े ने हॉस्पिटल लेन गया ने वटे जैन मारो वो करावी है वन दारा थी जो मैं काम रो प्रति मने अरुचि वे गई ने पसे बाद में मैं कि नहीं अब तो मने भणवू से ने भणे वो कौम मारे हाथ में नहीं लेनो। वन बाद में जो है पासो आइयो अटे मारवाड़ ने मारो पढ़ाई रमाए मन लगाने रुचि लेवा डूगो ने 11वीं पास करें पस जो है मो एसटीसी ट्रेनिंग में की थी।
2: आप 11वीं पास की थी क्या साल में की थी?
1: मैं की थी 1973 में
2: 73 में। तो वन टाइम कोई ट्रेनिंग वे थी या डायरेक्ट आपने भी एसटीसी में लेता की करने मतलब
1: उनने बाद जो सबसे पहला ट्रेनिंग थी वन टाइम
2: अच्छा।
1: जो आपातकाल बैच जो आ ली तो पहलो वन बाद जो है मोरो बीजा बैच में मोरो नंबर लागू तो
2: माउंट आबू या आसपास में
1: माउंट आबू जो एसटीसी है ना डाइट दिलवाड़ा में
2: अच्छा।
1: पटाती की थी ने वन टाइम रो जो है 9 महीनों रे मोरे सिर्फ ट्रेनिंग वे थे।
2: तो वन में मेरिट बनती है कि डायरेक्ट मतलब लिदा ही क्यों?
1: वन में मेरिट थी सिलेक्शन वे तो
2: अच्छा।
1: तो
2: हमारा कितना परसेंट आया था?
1: तो हमारा परसेंट तो इतना अच्छा नहीं था
2: जी।
1: पर हमारे जो है जो सर्टिफिकेट भेजा था ना वन थी जो है मेरिट मेरिट रे में मारो सिलेक्शन हुआ क्योंकि सीटों बहुत कम थी वन टाइम रही। तो वन हिसाब से जो है मारो सिलेक्शन हुआ तो हमारे वन टाइम रे पारिवारिक स्थिति इतनी दयनीय थे कि फीस मात्र सिर्फ 100 रुपया फीस थी।
2: तो वरना पापा भरिया है आप के कोई बीजा भरिया मामा जी
1: पिताजी रे पाई थी मो जी गो सिलेक्शन हुआ जी मो गियो पिताजी रे पाई थी। तो पिताजी विचार कर रहे थे कितरो खर्चो भाई तो मैं बता रही लगभग 200 रुपया भाई। तो पिताजी ने पाई थी 100 रुपये की व्यवस्था थी। 100 रुपये की व्यवस्था जो है उन्होंने कोई मित्र था होटल वाला उन्होंने लेन ने वे मारे हाथी माउंट आबू आया तो मारो एडमिशन करावी हो तो करीबन ने 50 रुपया तो हॉस्टल लगा ने 75 रुपया लगभग स्कूल की फीस लागी ने यू करे ने मारे जो है एडमिशन करावी हो।
2: आप बताओ कि वन टाइम रहा 200 रुपया आजरा
1: आज रहा जो है लगभग जो 200 रुपया की कीमत 25,000 थी बता रहे हैं
2: अच्छा।
1: वन टाइम
2: ना सस्ती वाला तो आज इतनी महंगाई
1: इतनी महंगाई
2: आपने वन टाइम 200 रुपया इकट्ठा करने बहुत मुश्किल हुआ आपके पापा ने?
1: बिल्कुल बिल्कुल क्योंकि लगभग 42 साल पहला घटना है।
2: तो मतलब आप जो टीचर बनवा रहे आप जो सपनो तो आपने आप प्रेरणा कौन दी थी कि आप टीचर एसटीसी फॉर्म भरनो ओ
1: आप प्रेरणा हमारे मोमो साहब है वे अध्यापक था
2: अच्छा।
1: तो मोरे मोमो साहब मारे कियो के थारा जीवन रो का उद्देश्य है तो एक मारे प्रेरणा स्रोत मारे अध्यापक जी रोडा रमाए
2: अच्छा।
1: इंद्रलाल जी पटेल
2: अच्छा। वटिस रहता
1: विराजमान है हमारे रिटायर्ड हुआ
2: अच्छा।
1: ने हमारे वटिस जो पूरा पोतारो जीवन यापन करे रही है बहुत आदर्श व्यक्तित्व मारे जीवन रमाए सही दिशा दीवार से उन्होंने जाए क्यों क्योंकि मुँह आर्ट्स ले रही है तो मेरे पिताजी ने घरे बुलाया हजमा भी है उन्हें क्योंकि नवे नवे साइंस के लिए थे रोडा में
2: जी, जी,
1: तो उन्होंने मैंने बुलाया कियो कि उन्हें बच्चा थे साइंस दे रहा हो बड़वाम ठीक है और हिसाब से साइंस दे रहा हो तो उन्होंने भविष्य बनी पर तो उन्होंने मैंने वो जो है जुलाई तो बनी है तो वो आर्ट्स अगस्त महीना मारे साइंस में एडमिशन करावी है। तो मारे जीवन रे माए जो टर्निंग पॉइंट तो वो उन्होंने श्री इंद्रलाल जी पटेल ने जाए
2: मार साहब ने धन्यवाद इंद्रलाल जी ने जो आज अपना परिवार ने पूरा मतलब पूरा परिवार शिक्षित हुआ आपरे पुटे चलो अच्छी बात है।
1: तो आपने तो मारो एसटीसी में सिलेक्शन नहीं बहुत।
2: कि आप बताए कि एसटीसी की दी तो नौकरी की कन लागी ए, मतलब डायरेक्ट नौकरी माता लीदा या कोई वरने वास्ते कोई वैकेंसी खुली थी की कन
1: वैकेंसी खुली थी तो मामा जी फॉर्म भरियो मारो
2: अच्छा।
1: फॉर्म भरे ने जो है श्री वन टाइम रो सीरीज तो तो बटे फॉर्म भरे ने बटे जमा करावी वरने बाद जो है करीबन 15 दिनों रे मैं मोर इंटरव्यू कॉल आया तो इंटरव्यू हुआ मोरे तो मैं

0: રોગ ટોક મારે કઈ ન લાગે, રોગ ટોક મારે કઈ ન લાગે, ગુરુ મિલન સાજો દર્શન દેતા જઈજો જી, સતગુરુ મિલતા જઈજો જી, મારે પીવરિયારી વાતા થોડી મને કેતા જઈજો જી, મારે દેસરા લોગ ભલાય પેરે કંઠી માલા, મારે દેસરા લોગ ભલાય પેરે કંઠી માલા, મારે લાગે ભાઈ ભતીજા, મારે લાગે ભાઈ ભતીજા, રાણાજી રાસાલા દર્શન દેતા જઈજો જી, સતગુરુ મિલતા જઈજો જી, મારે પીવરિયારી વાતા થોડી મને કેતા જઈજો જી।
1: बहुत बहुत धन्यवाद। इस कड़ी को आगे बढ़ाते हुए और एक प्रस्तुति देने के लिए तैयार है, रेडी? तो और कुछ बच्चे रेडी हैं तो उनको भी स्वागत करते हैं इस कड़ी में ही। तो बच्चे सुनाइए क्या प्रस्तुत करना चाहते हैं। ओके, शुरू हो जाइए।
2: मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है, विश्व की पुकार है, ये भागवत का सार है, कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड हो, जो लड़ सका है वो ही तो महान है। जीत की है वश नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे वार दो, आन बान शान।

ની મોરી માં જાજો ઊંચા જોગ માયા, તું તો શંકરા કી પતરાની હે રે માં, જાજો ઊંચા જોગ માયા, તું તો ભસ્મસુર પ્રાણ કી જનની રે માં, જા

રાણી મોરી માં જાજો ઊંચા ચોક માયા, તું તો શંકરા કી પત રાની હે રે માં, જાજો ઊંચા ચોક માયા, તું તો ભસ્મસુર પ્રાણ કી જનની રે માં, જા